0: માઇન્ડબુનું ગીત તો આવીશું પૂરું, અને ગીત બાદ એક વખત ફરી આપ સબનું ઘણેમાન સ્વાગત કરું હું અમારે આજના કાર્યક્રમ ખેતીવાડી મેં. જેમ કે ગીત થકી પહેલે આપને વિશે બતાડ્યું હતું કે આજે આપણે વાતચીત કરવા વાળા હો કે આપણે ખેતીને હાથે જઈ વખત ગાય બકરી ભેંસનું પાલન કરો હો, તો એના તકી મળવા વાળા જે સંસાધન હે એનાનું આપણે બહેતર તરીકા તકી ઉપયોગ હરતે કરી શકો. તો આના વિશે માટે વાતચીત કરવા બદલે આજે આપણા કાર્યક્રમ તકી જોડી રહે વિષય વિશેષજ્ઞ ને એના તકી વાતે કરી રહી હે આપણે કશિશ બોન. તો સપ્તકી પહેલા આપણે હમરી લણની વાતે મોરે કરે આપણી વાતે.
1: સર નમસ્કાર.
2: નમસ્કાર જી,
1: આપકા વાગડ રેડિયો પરિવાર મેં બહોત બહોત સ્વાગત હૈ.
2: જી ધન્યવાદ.
1: જૈસા કે આજ આપ હમારે કાર્યક્રમ સે જુડ રહે હૈ તો સબસે પહેલે તો મેં કાર્યક્રમ કે માધ્યમ સે આપકા પરિચય જાનના ચાહુંગી.
2: જી મેરા નામ માંગીલાલ પ્રજાપત હૈ ઓર મેં જો હૈ વાગદરા સંસ્થા મેં સીડ ઓર સોઇલ કો લેકર કાર્ય કર રહા હું વર્તમાન મેં.
1: જી સર, તો જૈસા કે આજ કે ઇસ કાર્યક્રમ કે માધ્યમ સે હમારા આપસે બાતચીત કા વિષય હૈ કે ખેતી કે સાથ બકરી ગાય ભેંસ પાલન કે સંસાધનો કા બહેતર ઉપયોગ કેસે કિયા જા સકતા હૈ. તો અબ આપ હમારે કિસાન ભાઈઓ કો યહી બતા દીજીએ કે વે પશુપાલન કે સંસાધનો કા બહેતર ઉપયોગ કેસે કર સકતે હૈ.
2: જી, તો દેખીએ જબ હમ હમારે ગાંવ કી ખેતી કી બાત કરતે હૈ તો ગાંવ કી ખેતી ઓર પશુપાલન દોનો કા જો રિશ્તા હૈ બહોત ગહેરા જુડા હુઆ હૈ ઓર યે રિશ્તા એસા હૈ કી એક દૂસરે કે વિના યે બહોત હી કમ સંભવ હૈ કી યે હો સકતા હૈ.
1: જી જી,
2: અગર જહાં બહેતર ફસલ કી બાત કરતે હૈ જિસમે પોષણ કી દ્રષ્ટિ સે સ્વાસ્થ્ય કી દ્રષ્ટિ સે તો આપકો દેશી ખાદ ચાહિયે હોતા હૈ. ઓર ઇસી તરહ અગર હમ ખેતી કી બાત કરતે હૈ તો પશુ કે સ્વાસ્થ્ય ઉનકા પોષણ કે લિયે ઉનકી કો એક અચ્છા ચારા કી વ્યવસ્થા ચાહિયે હોતી હૈ જો ખેત સે મિલતા હૈ. તો યે એક દૂસરે કે ઉપર બહોત નિર્ભર હૈ. તો જૈસે હમ બાત કર રહે થે કી બકરી પાલન ગાય ઓર ભેંસ પાલન ઇનકા જો સંસાધનો કા ઉપયોગ કી હમ બાત કરતે હૈ તો હમ દેખતે હૈ કી જો ખેતી કે હમારી જો પૂરી વ્યવસ્થા હૈ ઉસમે પશુઓ કા જો હૈ ગોબર ખાદ કી હમ બાત કરતે વો મહત્વપૂર્ણ હિસ્સા હૈ હમારી ખેતી કા.
1: બિલકુલ.
2: તો જૈસે હમ બાત કરતે હૈ કી પશુઓ સે જો ભી અવશિષ્ટ પદાર્થ જો પ્રાપ્ત હોતે હૈ વો હમારી ખેતી મેં ઉપયોગ હોતે હૈ ઓર ખેતી મેં જબ હમ ઉનકા ઉપયોગ કરતે હૈ તો હમારી ફસલ હૈ ઉસકા ઉત્પાદન ઉસકી ગુણવત્તા પોષણ કી દ્રષ્ટિ સે વો બહેતર ઉત્પાદન દેતી હૈ.
1: બિલકુલ.
2: ઇસી તરહ આપ દેખેંગે કી ઉદાહરણ કે તોર પે હમ પશુઓ કે ચારે કી અગર બાત કરતે હૈ તો જૈસે ગેહું કા ભૂસા હૈ, મક્કા કા ડંટલ હૈ, જવાર બાજરા હૈ, તો યે સારી ચીજે હૈ જો પશુઓ કે ખાને મેં કામ આતી હૈ.
1: જી જી,
2: તાકિ વો અચ્છે સે સ્વસ્થ રહે ઓર ઉનકો સમય સે ચારા મિલે, ઇસલિયે એક દૂસરે કે કાફી પૂરક હૈ. ઓર યે જો બાત કરતે પશુપાલન કી તો પશુપાલન હમારે સમાજ કા જિસ ક્ષેત્ર મેં હમ રહેતે હૈ ઉસકા બરસો સે રિશ્તા હૈ ઓર હર ઘર મેં હમ પશુપાલન કરતે હૈ ક્યોંકિ હમે દહી ભી મિલે બચ્ચો કે લિયે પરિવાર કે લિયે ઇસકે સાથ મેં જો હૈ આપકો ખેતી કે લિયે ખાદ ભી મિલે. તો ઇસ તરહ સે હમ જો હૈ ઇનકા ઉપયોગ કર સકતે હૈ બહેતર તરીકે સે.
1: જી સર, તો સર જૈસા કે આપને બહોત અચ્છી તરીકે સે હમારે કિસાન ભાઈઓ કો બતાયા હૈ કે વે ખેતી કે સાથ સાથ બકરી ઓર ગાય ભેંસ પાલન કે સંસાધનો કા બહેતર ઉપયોગ કેસે કર સકતે હૈ. યહી આપ હમે અબ યે બતાઈએ કે ખેતી ઓર પશુપાલન કો સાથ જોડના ક્યોં જરૂરી હૈ.
2: જી દેખે, જૈસા હમને બાત કી શરૂઆત મેં કહા થા કે ખેતી ઓર પશુ દોનો કા રિશ્તા ગહનતા સે જુડા હુઆ હૈ તો જબ હમ બાત કરતે હૈ તો ઇન દોનો કો એક સાથ લેકર હી ચલના પડતા હૈ ક્યોંકિ આપ દેખો એક તરફ આપકો પશુઓ કે લિયે ખેતી સે ચારા મિલ રહા હૈ તો દૂસરી તરફ આપકો પશુઓ સે પ્રાપ્ત ગોબર સે જૈવિક ખાદ મિલ રહી હૈ ઉસસે આપ કમ્પોસ્ટ બના સકતે હૈ ઉસસે ઉકેડા તૈયાર કર સકતે હૈ ઓર બહાર સે ખાદ ખરીદને કી આવશ્યકતા આપકો નહી પડેગી.
1: જી જી,
2: ક્યોંકિ આપકો જીતના ખાદ ચાહિયે વો આપકે ઘર સે પશુઓ કે માધ્યમ સે આપકો મિલ રહા હૈ. દૂસરા ઇસમે યે હૈ કી ખેત સે જો નિકલને વાલા જો ચારા હોતા હૈ સંસાધન હોતે હૈ વો પશુઓ કામ આ જાતે હૈ તો આપકો પશુઓ કે લિયે ચારા ખરીદને કી જરૂરત નહી હૈ ઓર આપકો ખેત કે લિયે ખાદ ખરીદને કી જરૂરત નહી હૈ.
1: બિલકુલ.
2: તો ઇસ તરહ સે હમ દેખ સકતે હૈ ઇસકા. દૂસરા હૈ કી જો પશુ હૈ વો જો હમારી ખેત કી જૈસે હમ બૈલ કી બાત કરતે હૈ તો વો આપકો ખેત કી જુતાઈ મેં આપકા સાથ દેતા હૈ વો હમેશા જો હૈ હમારે આદિવાસી કિસાન ભાઈઓ કા બહોત અચ્છા સાથી રહા હૈ.
1: બિલકુલ.
2: તો ઇસી તરહ હમ દૂસરે કો જોડના બહોત જરૂરી હૈ ઓર ઇન દોનો કો હમ જોડતે હુએ નહીં દેખેંગે તો કાફી કઈ પ્રકાર કા સંકટ અબ આર્થિક દ્રષ્ટિ સે દેખો આપ પોષણ કી દ્રષ્ટિ સે દેખો તો આપકે સામને ખડા હો જાયેગા.
1: બિલકુલ.
2: ક્યોંકિ અગર આપ ખેત

માઇન્ડ બોનું અણસ્કી થાતે હવે કાર્યક્રમ ખેતી વાડી ટકી પડા સુટ આપને મારો આજનો આ કાર્યક્રમ કેવું લાગ્યું એની બારામાં આપ રાય સૂચો અમને આપી શકો અમારા અણપતા માતે અમારું પતું હે કાર્યક્રમ ખેતી વાડી વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કોપડા વાગધરા કેમ્પસ વાંસવાડા રાજસ્થાન અમારો પિનકોડ નંબર હે 327001 હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારા અણા ફોન નંબર માતે અમારો ફોન નંબર હે 9414082643 ભાઈન બોનું ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ડેમ માતે એક નાવિશ્ય હાથે તારુદી રામ રામ રામ રામ.

0: પપ્પા પપ્પા મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
1: બસ યહી તો શરૂઆત હૈ બદલાવ કી. જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા. હોવે ના કોઈ ગરીબી રોકે ના કોઈ હાલાત રોકે, શિક્ષા તકી બદલેગા હર એક દાડો નિરાતર.
0: હિંડો સ્કૂલ જા આપણે, આપણા ભી હપના પૂરા કરો.
1: યાદ રખી કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હૈ, હર બચ્ચે કી પઢાઈ હમ સબ કી જિમ્મેદારી હૈ.
2: હોવે જૈવરે સબ સોરા ભણેગા તારે તો દેશ અગાડી વધેગા.
1: શિક્ષા નહીં તો સપના અધૂરા, શિક્ષા હૈ હર બચ્ચે કા પૂરા હક.
2: વાગડ રેડિયો વાગધરા સંસ્થા દ્વારા જનહિત મેં પ્રસારિત.

નાઇન બોનો અણસ્કી ખાતે હવે કાર્યક્રમ ખેતી વાડી ટકી પડા સુટા આપને મારો આજનો આ કાર્યક્રમ કેવું લાગ્યું એને બારામાં આપ રાય સૂચવો અમને આલી શકો અમારા અણપતા માતે અમારું પતું હે કાર્યક્રમ ખેતી વાડી વાગર રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કોપડા વાગધરા કેમ્પસ વાસવાડા રાજસ્થાન અમારો પિનકોડ નંબર હે 3200001 અજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારા અણા ફોન નંબર માતે અમારો ફોન નંબર હે 9414082643 ભાઈન બોનુ ફેરી મલંગા અણસ કાર્યક્રમ મે અણસ ટેમ માતે એક નામ વિશે હાથી તારુદી રામ રામ રામ રામ